0: And may the mothers, the Divine Mother's blessings be upon all of us. We are going to take a very short break, and thereafter we listen to Archana Sovichar.
1: Panthers Challenge is South Africa's premium horse racing prediction game. And now it's even more exciting with two new thrilling ways to win. Claim the most winners to become King of the Week, or dominate the leaderboard with the highest points and take the crown. Place bets of 150 Rand or more during the week for a chance to win your share of 10,000 Rand in both challenges. Bet now. T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
2: The best music
3: comes to
2: your station.
3: So good.
2: Lotus FM. Lotus FM.
0: So, हमारे अगले segment की ओर बढ़ने से पहले, I do want to say a huge thank you to the many, many listeners who have sent in messages to wish Ashit Bhai well on his birthday, and I'm sure he's listening on his way to Garba. And once again, if you've just tuned in, it's Veena Lakshman, Hum Veena Lakshman. Aaj no karyakram Ashit Desai ne badle raju karuchu. So, if you're missing Ashit, we certainly have him on the program for you. Here's Ashit Bhai with this beautiful thought of the day.
4: Aap saune mara pranam. Aaj na karyakram no, aaj ni a geet mala no, ek khas vibhag chhe. જેનું નામ છે આજનો સુવિચાર, મીનિંગ ધ ગુડ થોટ ફોર ધ ડે. ઇટ્સ અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ, ઇટ્સ ધ ફર્સ્ટ સેગમેન્ટ ફોર ધ ડે એવરી થર્સડે ફોર ગીતમાળા. એન્ડ યા, ઇટ્સ ધ થોટ ફોર ધ ડે. ઇટ્સ ઓલવેઝ અરાઉન્ડ 7:20. એન્ડ ઇટ્સ અ વેરી શોર્ટ એન્ડ અ સ્વીટ વન ટુડે. હોપ ઓલ ઓફ યુ લાઈક ધીસ વન. રિયલી ગોટ માય, યુ નો, ગોટ મી થિંકિંગ વેન આઈ રેડ ધીસ. આઈ સેડ ઓકે, ધીસ ઇઝ ધ વન વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધીસ થર્સડે. તો આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે બધા જ તમને નહીં સમજી શકે, બધા જ તમને નહીં સમજી શકે, બસ આ જ જીવન છે. બધા ઇઝ એવરીબડી, તમને ઇઝ યુ, એવરી વન એન્ડ યુ. નહીં ઇઝ અ નેગેટિવ, સમજી શકે વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. બેસિકલી વોટ ધ સેન્ટેન્સ મીન્સ ઇઝ નોટ એવરી વન વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ યુ. સમજી શકું ઇઝ ટુ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ સમબડી. નહીં ઇઝ અ નેગેટિવ હિયર, સો દે વોન્ટ નોટ બી એબલ ટુ understand you. Bas aaj jeevan che. Bas is, that's it, aaj jeevan che. And that aaj is, this is, jeevan is life, che is. So this is how life is. Badhaj tamne samji nahi shake, bas aaj jeevan che. Not everyone will be able to understand you, and you have to accept that, that this is how life is. Not everybody you come across in life or try to make them understand. People may hold grudges, may feel bad, lots of things may go wrong in life at times, and you think, oh, only if this person could understand me. But that's just the way life is. It's, that's the reality. Not everyone you come across will be able to understand. આશા કરું છું આજનો આ સુવિચાર આપ સૌને પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો આપ સૌ જાણો છો શું કરવાનું. યુ ગો ટુ લોટસ એફએમ્સ વેબસાઇટ એન્ડ ધ પોડકાસ્ટ સેક્શન, એન્ડ યુ વિલ બી એબલ ટુ લિસન ટુ ઇટ વન્સ અગેન એન્ડ ઇવન શેર ઇટ વિથ યોર લવડ વન્સ. આશા છે આજનો સુવિચાર જરૂર પસંદ આવ્યો હશે.
0: And I'm sure you all enjoyed it as much as I did. And what was shared with us is the absolute truth. It is what it is. Not everyone is going to like what you are or who you are or what you do, but it is what you do, what you are. Rather, you are whom you are, and people just need to accept that. Chaliye program ko aage badhate hain. Have aglu geet Vinod Bharadwaj Nivanima Samar Jyoti.